જેના પ્રકારથી પર્યાપ્ત માત્રામાં પોષક તત્વની કી જરૂરત રહે, ઉના જ પ્રકારથી અગર અમારી ફસલને કભી પર્યાપ્ત માત્રામાં પોષક તત્વ મિલે તો અમારા કિસાન ભાઈ ગુણવત્તાપૂર્ણ ફસલ તો લઈ શકે, સાથે જ અચ્છો ઉત્પાદન ભી લઈ શકે. ને ઈ સબ કા લેણા પાણી, ખાદ, ઉર્વરક ને અચ્છા બીજ નક્કી તો જરૂરત પડે. મગર ઈ સબ નથી જરૂરી, એ કરું કામ છે ને ઉ છે આપણા ખેત નક્કી મિટ્ટી કે જાંચ કરાણનું. ને ઈ કામ હર કિસાન ભાઈ નખ 2-3 સાલમાં એક વાર જરૂર કરાણનું ચાહીજે. મિટ્ટી પરીક્ષણ કરાણનાથી કિસાન ભાઈ નખ ઈ માલુમ હોઈ જાય કે ઉનકી મિટ્ટીમાં કીના પોષક તત્વ યા સૂક્ષ્મ પોષક તત્વ કી કમી છે યા અધિકતા છે, તો ઉકા હિસાબ જરૂરત કા હિસાબથી આપણા ખેતનામાં ફસલ લગાવી શકાય. સાથ જ ભાઈ બહેનોની મિટ્ટી પરીક્ષણ કા આધાર પર હમ આપણી ફસલના પર આવશ્યકતા અનુસાર ઉર્વરકનો કો પ્રયોગ કરી શકાય. જેકાસી એસી ભૂમિને જહાં પર ઉર્વરક નકી જરૂરત નહીં રહેતી હૈ વહાં પર ઉર્વરકનો કો પ્રયોગ નહીં કરી ન હમ ઉર્વરક નકી ભી બચત કરી શકાય. ભાઈ બહેનોની મિટ્ટી પરીક્ષણ કા લેણા મિટ્ટી કો નમૂના લેતા સમય કુછ બાત ન કો ધ્યાન રખનું ચાહીજે, જેકાસી કે હમક હમારા ખેત કી મિટ્ટી કી સટીક જાણકારી મિલી શક. મિટ્ટી કો નમૂનો અસી જગહ સી લેણું ચાહીજે જી કી પૂરા ખેત કો પ્રતિનિધિત્વ કરી શક. નમૂનો લેણા કા લેણા 1 હેક્ટરમાં 15-20 અલગ અલગ જગહ ન કો ચુનાવ કરનું ચાહીજે. ન ચિહ્નિત જગહ ન કા વહાંસી ઘાસ, ફૂટ્સ, કંકડ, પથ્થર નખ સાફ કરી દેણું ચાહીજે. ન હર નિશાન વાલી જગહ પર ખુરપી યા ફાવડાથી વી આકાર કી 15 સેન્ટીમીટર ગહેરો ગડ્ઢો કરી લેણું ચાહીજે. ન ગડ્ઢા કા ઉપર કી ફાલતુ મિટ્ટી હટાઈ ન ખુરપી કી સહાયતાથી મિટ્ટી કી દિવાળથી એક અંગુલી મોટી મિટ્ટી કી પરત નિકાલી ન સાફ સુથરા બર્તનમાં રખીને સભાઈ નિશાનદેહી જગહ નખ મિટ્ટી મિલાઈ દેણું ચાહીજે. ન ઉની ઇકઠ્ઠી કરેલ મિટ્ટી કા 4 ભાગ કરીને 1 ભાગ પોલિથીનમાં રખીને મિટ્ટી પરીક્ષણ કા લેણા દઈ શકાય. સાથ જ ભાઈ બહેનોની મિટ્ટી કો નમૂનો વર્ષા ઋતુમાં યા સિંચાઈ કા ઠીક બાદમાં નહીં લેણું ચાહીજે. ગીલી મિટ્ટી કો નમૂનો નહીં લેણું ચાહીજે. ન ઊંચાઈ વાલી જગહ ન કો અલગથી નમૂનો લેણું ચાહીજે. ખેતમાં ફસલ કાટના કા તુરંત બાદ યા ખાદ ઉર્વરક દેણા કા તુરંત બાદ નમૂનો નહીં લેણું ચાહીજે. સાથ જ ભાઈ બહેનોની નમૂનો લેણા કા લેણા મેળ, નહેર, નાલા કા પાસ, પેડ કી છાયાવાલા ક્ષેત્ર ન ખાત કા ગડ્ઢા કા પાસ કી જગહ કો ચુનાવ નહીં કરનું ચાહીજે. સાથ જ ભાઈ બહેનોની અબ તો હમારા કિસાન ભાઈ નખ મિટ્ટી પરીક્ષણ કી રિપોર્ટ ભી આપણા ઉનકા આપણા મોબાઈલ ફોન પર ડિજિટલ માધ્યમથી પ્રાપ્ત કરી શકાય. ભાઈ બહેનોની અબ સુણાંજ એકરું નિમાળી લોકગીત જેખ ગાયો રમેશ ચંદ્ર યાદવ ન સાથી ન.